이런 아친더니 다 협조나 바가 연능 그 공성 양나 연능 그 아수제 마순도 돌라니 왔던 더니 오 연능 급그 다 협조나 비 점저 된지 그 거네 아치 갑다즈가 통통스게 줘라 다 연능 감대 다우즈가 촌에 손나 다 협조나 바 여름에라 다 꾸른 주지 대비전 더 하차 이런 것을 한 주지 디무슬 아주 다 판을 한즘 르딘 던즘 어 너무 그지 헐로그가와 여름에 농도 지망 안 주지 내가 그렇게 소원이 님들 그 돈진다 대비전 더 지망 안 주오니 너무가 내 차례 아치 저종어들이 다 그렇게 연능 그 갑그 님들 된적 그 고내치 통통스 해줘야라 다 대비전 땅에 디진 그 쉐키 오는 거 섭쪽나 봤던 저리고 그 님들 된적 셰디 다소 농동 그 잔이 농동 숨들라 진엔 땅나 아주 강탕 여름에 안 주고디 다소 그 님들 된적 니엔 땅나 다 적달라스 과숑고디 다소 그 갑그 님들 된적 섬엔 땅나 아주 다 렁쿠르 그 농득 디 그 님들 된적 다 강탕 그 예택급 셰리 소나 다 주소에네 종철지그라 양나 직 종섬나 요나 자성나 요나 지기나 학벌도 직 치즈군으로 자성 치사가 다지 람첸도부터 하르처 가고네나 죽고 맘타 주즈름 거르 르스쿠르크나나 람요노 람티라카 하르처 가고네나 죽고 양나 데우나 글람타 하르처 가고네나 죽고 오 람컨 쳔보 옛나 아주 하라 가디 타소 옌칭미니랑 거 데땅에네 타야 이윤나 랑쿨라스 과 용거 요메 ओ मेक देंज रेल ताजो हरन जुज तमार तो लालाज क होरजिक शी ओता थेकर क लंगखुर त टमो योंगो नुरा छो हर जिग्नो निगा खालोवी छो मारिग नुरा छे खालोवा मारिग नुरा त शिंग रम जतों जे शोंगो न यं मारियो क निको ने यंदा मंदा न्याम जु गे ज तेब जन त छो सोने टों छे जा टों यं ना छि टों सब त मना यो न ज गिना लम का हर गादी था सो यंदा मंदा मंजु छलम यं ना कंग थंग छलम दिला का हन जु जे मा त क समसम दों दो होरजिक मेज oya nalas kwa gnyam jure je devjen ta jo kan tang jo gona zgina lalas ka kapr te tang ni tekr ka lam thona ji ndo shona ji tong zgna ra na thong ji tong ga oya ndmo ga kur ka yang nyam jure gu mar tok ge jo di ta so kan tang jo go di ta so ta nanen tan tan ga har ju ji mar tok ge ta ji kapr te ji yang na ji zeri guri ta ji dari ji tmo ga thone yang jom jor tong chen shong go na ra ma ri ok di kur ka chu so ne kan tang jo go no thap na ba ga nyam jo go sa re ni wa tan na ta chu chig da shong go no longer ka chakta shungo nu jambo ndi konir ta chu lhabchung lhabchung na chukwa yang na lhamchung na chukwa lo chigni malun na zgi na chakta shungi lam tukhan jo mu chukwa lo chirjig malun na zgi na longer ka chakta shungi lam tukhan jo mu chukwa tibzhin ta chu rang rongchuk mangchukwa sani na yonu go longer ka chakta yang na longer ka kirka gangsam jambo ta yotsal po ta longer chakta mara ta yotsal po ta chu chakta tang gangsam jambo jacha jaga kuri gono jambo mar tukwe kuri mar gono jambo zanyi ni mara di tabka ta ndi kur na yantang na jangmo sher song na rongchuk mangchukwa sani na achu chamdakar kaga ta shayi chu laga songa ni lakwar ta loo chikni chiksam chu juanga jambo namo gu laga lukta ra ta mo zhagi ni ta na chik jalak charkan jik jina da yang na chik yarmara chik ta chaknar zi kurka chik tong jina da ta tebzhin ta songa ni shayi rika songa namchir tunchen shongi ni ranga tsir khur kono jenur chonkar tap kono mam ta ngumas chenga sher songa tunchen tsapchen shongo no namo gu ni tsir maa yuk di kone ta chabdang na ba tong lapchuk na ba ga yen ching mani ga nyam jogo sa zi gre nduk rang rang chik songa ni ta kuri gi yon na zi gra chedang ga khalo az gilagan jog jo maa tukwe achu lapchuk na ba gilagan man jog je nda chik ra di han che ga achu songa ni ta rang khwezhig na chu charta ga pwaan dik na lukta ga pwaan dik na rang chik songa ni chubsha gunja khalo a gung gu ni mtsil rang chik gunja debzhin ta khwezhig na rang chik jagta shun na rila tamo shun na ra ra ta ngar chu chankur maayin bi lam tiktan ju je Debzhin ta chik dukshuk sa manju je, lam nang ta setzar yu ka har jik, tsar jik mey je, dari mey je. Oya, nda las kwa yang, chi songa ni, nyam juk je tanga. Pongan dik nara ra, nyes chik mar tukwe, lalas ka nyiri samrin juk je. Oya, tamu mey je, nda las kwa yang, nyam juk je nge teni, hachang ga gar chen rin duka. Ta sambayan tanga achu langkur ka nang dik di ga, jamjir ka kirka nyam juk sar. Ta langkur ka nang dik di in tanga, achu nang dema ni ne zong ta chua. Kirkan diktak ngamaag dena chukku, diktak jigmaani dena chukku, ranga tekir ku jabtak jagju shawa tukmaagur. Rila, oya kalu aga jagu di mitsin nanga denu gu nye yotsilpo gu jabtak jagju gu tumu gundakhi. Da chikir, nigan chani ranga chua suwa ni, langkur chik chamib jime kalu a chamib jime gu tumu gu langkur na mandik jia. Oya, mamta kurik menu gu tumu gu kalu na mandik jia. Oya, ta nangna diktak jimu gu namaar, nangna ningu ngari tigrin chukku nu tumu gu langkur na mandik jia. Tebzhanta, achu gansim la tumu gu gamna mandik jia. Oya. Ndalas kwa kune yang lapchuk nambi nyamri njuk guni
tamora. Tien chaga yang lap chuk chong chong chenpo, lankun nang detang na chik lakwa ra ngula sqa chama gu tara chari yongay ni, ata chik zika gu kaya kananra, ndamu gani saro ka, chambu shir sona karte ka tar lankun yong gona zikra, tamu te char jab tangma tekir ka chuk lakwa ta chir tongani, namjir tong chen sabshan yong gona tamora, maa yu ka. Tiep shinta achu lankun nang hara ndikuwa di taso ra, tang babkuwa di taso ta xiga nyam jugu sa, garchin zikra. Nāngā rā ndikkuwa di thāsua nā, lāngkūr tā chū shūk nā yō nā zhigi nā, tā chī sōngā nā lāngkūr ndikī gāi tāng nā nā ndikchū. Chū shūk nā mē nā zhigi nā, kārtē nā yō nā zhigi nā, yāngā yī yū nā lāngkūr ngā yō mē tā yīg zhigi tāng nā. Tā hār sōngā nā, o lāngkūr kā sūrē sōngā, lāngkūr kā sūr kā hār nā zhirā njūgu nā zhigi nā, yāngā yīn tā mā tā yī yū nā lāngkūr ngā yō mē tā, tē tāng nā mār tā kā hār hār jīg mē jī. O ndī kū nā yāngā nyam jūgu jī kār chī kā. Tā kā lāngkūr nā nā tāng bāb kō nā zhigi nā rā, chī chū lāngkūr tā dē tāng nā. ndigi gaya tangani, taga ta chi kaluwa suwane, zhikshukna langkuru yungu yume njidzi. Oya, achu langkuru ka karka suwane, zhikshukna ta chi ngurtaz guka. Oya, ti nga teni zhikshukna langkuru yungu yume, tartuk nemo zichi, o yungu meka dinji gharil. Tazu, taranga nanga tangbabji martukwe. O, chu, cawu cwe suwane, gu khe tangna, achu zhikshukna tar yungu nuga.